0: श्रोताओं, अभी आप सुन रहे थे आज की सभा के शेष रहे कार्यक्रमों का संक्षिप्त विवरण एवं प्रसारण समय। एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर हम आकाशवाणी बांसवाड़ा के माही चैनल से बोल रहे हैं। प्रस्तुत है किसान भाइयों का अपना कार्यक्रम खेती नी बात।
1: खेती नी बात कार्यक्रम हमारा सब किसान भाई ने बोले धर्मिष्ठानो राम राम राम राम। देखो भाई बोने सब खेती बाड़ी नु काम काज करवा में लगे तो कहा केम के अवरे जे भी खरीफ नी फसल नी बुआई वगैरह कर रही है इन्हें हार हमर करवानो टाइम आ गयो है करी से रहता कहा केम के अवरे जिम जिम बुआई नो समय थी गयो तो अपने थी गयो उगी आई वो करी अवरे खत पतवार वगैरह भी खूब साली रू तो कू है ने मेघ बाबा नी मर्जी थी कि आप विचार है कि ना भाई पानी वगैरह આવી જાય તો બળિયા રહે સબ એનો ઇંતજાર કરી રહ્યો તો કહી કેમ કે દેખો આપણે જે પાણી ફસલ મેં સિંચાઈની આવશ્યકતા આવી કે કહીએ તો સબ એને આપણે કેમ કે દુધિયા અવસ્થા હૈ તો દુધિયા અવસ્થામાં જેટલો આપણે ખાતર વગેરે હૈ પાણી વગેરે સમય સમય માટે મળી જાયગા તેની બળવાર ભી અચ્છી મળે ને જે દાના વગેરે ભરાઈ રહે તો કહી જેમ મક્કી હૈ સોયાબીન વગેરે હૈ તો એનું અચ્છું એક તરફ થી આપણને મળી શકે પર આપણે પાણીની થોડી સંભાવના કમ દેખાઈ રહી હૈ કિસાન ભાઈ મનમાં એમ થઈ રહ્યું કે ના ભાઈ પાણી પડેગા કારે પડેગા હું થઈ રહ્યું એ મન વિષાય કરી રહ્યા મન દુઃખી બી કરી રહ્યા કાંઈ પણ દુઃખી નહીં કરે મન કે દેખો મેઘ બાબાની મરજી ના પાણી આવી જાયગા પર આપણને કામ કરતે રહેવું હોય એનું વાતોનું ખાસ કરીને ધ્યાન રાખવું હોય ચલો જઈ બી આવેગા તેવી રીતે પડી જાયગા પર આપણે જે જે ટેમ ટેમ માટે આપણે કહી રહ્યા ભાઈ ખતપતવાર ખૂબ થઈ રહી કે ખાતર વગેરે હૈ દવાઈ વગેરે નાખવાનું કામ બી હૈ કે મેં દેખો આ મોસમ એકદમ થી ઘડીક મેં તાપ નીકળી જાય અને ઘડીક મેં પાણી પડી જાય તો એને કારણે બે ઋતુ મોસમને કારણે આપણી ફસલમાં બી થોડી કીટ વગેરે લાગવાની સંભાવના થઈ રહી કી હૈ તો એની હાર હંબર કર દે કે મેં દેખો આ ખરીફની ફસલ જે હૈ એ સિંચાઈ માટે પાણી માટે આશ્રિત હૈ વધારે પાણી પડી જાય તો બી નુકસાન કમ પાણી પડે તો બી નુકસાન પર આપણાની તો આપણે હાથમાં તો હે નહીં આપણે તો ખાલી એક કામ કરવા વાળા હો પર સમયના અનુસાર આપણને ફસલ ચક્રના અનુસાર કામ કરવું જરૂરી હૈ જે સિંચાઈની જરૂરત હૈ ને જે એને થઈ રહ્યું તો કે ભાઈ સિંચાઈ આપણે પૂરી કરી શકીએ એમાં કુવાઓ તકીની બી પાણી વગેરે પાઈ દે તો એ બી કામ કર લેગા તો બઢિયા રહેગા કેમ કે શાકસબ્જીવાળું કામ બી ઘણા કિસાન ભાઈ બહેને કરી રહી તકીએ તો શાકસબ્જીવાળું કામ બી

12 મિનિટ 32 ઘડીએ કરવામાં રહે તે એને સિંચાઈની સુવિધા રહે તો એને અનુસાર આપણાની ફસલ મેં પાવાનું કામ દીકર દે તો એનું ખાસ કરીને ધ્યાન રાખે કે જે આપણાની જે આવશ્યકતાના અનુસાર આપણે આવી રહ્યું તપો હોય એ પહેલાં કામ કરે ને જે બી સમય ફસલને અનુસાર પાણી પગાર પડેગા તેવી રીતે થઈ બી જાયગા એનું બી દિક્કત નહીં આવેગા પર આ સમય સમય માટે આપણને કહી શકાય કે ભાઈ આપણે જે ખાતર હે આપણને જે બી દવાઈ વગેરેનો ઉપયોગ કરવો હોય તો એના અનુસાર કરી દે તો કોઈ તરહની સમસ્યા નહીં આવેગા એટલે આપણે કહી લે કે ભાઈ શાકસબ્જીવાળું કામ એવું હોય કે 12 મિનિટ 32 ઘડી સારવાવાળું હોય તો ઘણા ભાઈએ 20 થી રોપ પૌધા તૈયાર કરી રહ્યા કંઈ રોપ થી કે લગાડી રહી ઘણા ભાઈ એનું ફળ સબ્જી તૈયાર થઈ ગઈ તોડવાનું કામ બી કરી રહ્યા વેસીનવાનું કામ બી કરી રહ્યા હતા કાંઈ પણ ટાઈમ ટાઈમ માટે આપણે કહી લે કે ફળ સબ્જી વગેરે જે હે એ આપણે લગાતાર સારવાવાળું કામ હે તો આપણને જે અનાજ વગેરે પહેરી રાખ્યું હોય

0: ની જાંચ કરવા થકી આપણને એ ખબર પડે કે સબથી પહેલે તો આપણી મિટ્ટી હૈ એ કયા પ્રકારની હૈ, એમાં હું ચીજે કમ હૈ, હું ચીજે જ્યાદા હૈ, જે ચીજે હૈ પોષક તત્વ જે હૈ એ કઈ ફસલ હારું ઉપયુક્ત હૈ. તો આના પહેલા તરીકા થકી આપણને ખબર પડે કે આપણે ખેતર હૈ એને કયું ધાન કરવા થકી કયું બીજ નાખવા થકી આપણને બહેતર પેદાવાર અચ્છી પેદાવાર મળી શકે. આ તો હે સબથી પહેલો ફાયદો હૈ. કોઈ જ્યાદા ખર્ચ ને અને મહેનત લાગતી નથી.
1: આપ જે કહી રહ્યા હો એનાથી તેમ સમજમાં આવી રહ્યું હોય કે જેમ આપણો આજે માનવ શરીર હૈ, અલા માનવ શરીર મેં અગર આદમી કોઈ બીમાર પડી જાય ક્યારે હે, એનો સ્વાસ્થ્ય અગર પ્રભાવિત થા હૈ, તો જેમ એને ખૂનની જાંચ થા હૈ લેબોરેટરી મેં પ્રયોગશાળામાં, ઓર એના ખૂનની જાંચ કરવાથી ખબર પડે હે કે ભાઈ આના આદમીને શરીર મેં કઈ કઈ તત્વ હૈ એની કમી હૈ યા કઈ ચીજે હૈ જે બળી ગઈ હૈ. આના ઢંગ થકી આપણો જે મિટ્ટી હૈ એનો પરીક્ષણ થાય તો આપ જે કહી રહ્યા હો કે ભાઈ એને થકી ખબર પડેગા કે કઈ કઈ પોષક તત્વો હૈ જેની માત્રા કમ હૈ, ઓર કઈ એવો પોષક તત્વ હૈ જેની આવશ્યકતા નથી પર આપણે ખેતર મેં વધારે હૈ.
0: બરાબર. એમને એમ એ કરવા થકી એ કે એના મેં જે કમ હૈ ને વધારે હૈ તો વધારે હૈ એને સ્થિર હર્તે કરવું, કમ હૈ એની આપૂર્તિ સુનિશ્ચિત હર્તે કરવી. એને સારું હૈ જે કૃષિ પ્રૌદ્યોગિકી ચાલી રહી, કૃષિ ક્ષેત્ર મેં જે આપણો હરિત ક્રાંતિ આવીને જે ઉત્તરોત્તર વૈજ્ઞાનિકે વિકાસ કર્યો હૈ એના સમાધાન કૃષિ વિભાગ થકી અને અન્ય જે આ સૂચના પ્રૌદ્યોગિકીનો જે જમાનો હૈ તેના આરામ થકી આપણે મોબાઈલ માટે એન્ડ્રોઇડ મોબાઈલ છે એના માટે થકી બી આપણે યા કૃષિ કોલ સેન્ટર છે એના માટે કરીને આપણે આરામ થકી બહુ સહજ સરળ અને સુલભ તરીકે થકી ને ઘણા ક્ષેત્ર મેં તો સરકાર હૈ પોષક તત્વની બિલકુલ અચ્છી તરફ થી કિસાન ને નિઃશુલ્ક સપ્લાય ભી બહુ નોમિનલ બહુ કમ ઉપલબ્ધ કરવા રહી હૈ. તો આપણા કરવા થકી એનો હિતો મામલો હૈ બડો અચ્છો થઈ જાય. અબ બાત આતી હૈ કે ઉસકી મિટ્ટી કા પરીક્ષણ આપણે કરવું હતી.
1: ખાસ વાત હૈ.
0: હા, તો જેવી તમે વાત કરી કે આપણે કોઈ બીમાર હો તો ઘણા વખત ઇન્સાનનું જે આપણું શરીર હૈ એને ખૂનની જાંચ થાય, પેશાબની જાંચ થાય અને હર તરહની જે ચીજે હૈ એના અલગ અલગ જાંચના તરીકા. એમ આપણે કોઈ બી ખેતરની મિટ્ટી અગર એનું જાંચ કરાવવી હો તો ખેતરના જે ક્ષાર ખૂણા હૈ એને ક્ષાર ખૂણો થકી થોડું થોડું મય હૈ ઈ એક એક મિટ્ટી એક એક ફીટ ખૂતરી ખાડો આપણે ખોટો રોપે એટલી એક આપણે ખોટો રોપ લાટાનો એટલો એક ફીટ એટલો ઊંડો એ સારે ખૂણ થકી કાઢ લેવો. એક ખેતરનો જે કેન્દ્ર આપણે એમ લાગે કે હવે આ કેન્દ્ર હવે શું વેસ આપણે ઉભા, તો એનો લઈ ને એના હેતા મિટ્ટીની હે એ આપણે થેલી માટે ભેગી કરવી. ભેગી કરીને પાસે આતે આતે હે એને આગી પાસી કરીને મલાવી લેવી. મલાવતો જઈને હર વખત મલાવતો જવું ને એનો કુછ હિસ્સો હૈ એને થોડો અલગ કાઢતો જાવો ને લાસ્ટ 250 ગ્રામ 1 કિલો મિટ્ટી આપણી રે એ મિટ્ટી લઈ અને પછી હે એ પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને આપણે જે બી સંબંધિત કૃષિ વિભાગના કૃષિ ગ્રામ સેવક હોય એને હે આલ દેવી આપણે એક રસીદ આવેલા અનુરૂપ હે એ પછી આપણે હે એ લેબોરેટરી મેં આપણા આધાર નંબર થકી આપણો જે ફાર્મર આઈડી આપણે નવી બનાવી રહી સરકાર એની આઈડી થકી હે એ કાર્ડ આપણને મળી જાયગા. એનો બે ચીજે રહેગા કે હું ચીજે હી ને હું ચીજે નાખવાની જરૂરત હૈ ને અનુસાર કૃષિ વૈજ્ઞાનિક અને એને અનુશંસા ભી લગેલી આવે.
1: હા, મતલબ
0: મતલબ મિટ્ટી પરીક્ષણ નું.
1: હા, મતલબ આણ મેં એ ખબર પડી જાયગા કે અગર પોષક તત્વો કમ હૈ તો આપણને ઉપરથી પોષક તત્વોની આપૂર્તિ કરવી હૈ, ઓર જ્યાદા હૈ તો એના પોષક તત્વોને આપણને કમી કરવી હૈ. તો આનાથી બે ફાયદા થાયગા કે ભાઈ એક તો જે કમી હૈ એની પૂર્તિ કરેગા તો હે આપણો ઉત્પાદન અક્ષુ મળેગા, ઓર જે પોષક તત્વો પહેલેથી વધારે હૈ ખેતર મેં તો એને ઓર આપણે બઢાવો ને તો જે આપણે જાણકારીના અભાવમાં પોષક તત્વો જે ખેતર મેં પહેલેથી હિ એને ઉપરથી ઓર આપણે ખેતર માં નાખીને એને બઢાવો તો એનાથી લાભ કાંઈ નહીં થતા, ઉલટું એના પોષક તત્વોને નાખવાના આપણને ખર્ચો ઓર લાગેગા. હા, તો આનાથી હે આપણને બે ત્રણ લાભ થઈ રહ્યા કે એક તો ભાઈ ખર્ચો નહીં લાગેગા ઓર બીજો એ હૈ કે જે ચીજની કમી હૈ એની આપણને પહેલેથી જાણકારી મળી જાય તો એને આપણે એની પૂર્તિ કરેગા. તો એનાથી જે આપણું ઉત્પાદન હૈ આપણી જે પેદાવાર હૈ એ આપણને ઠીક મળેગા યા એની બઢોતરી થાય.
0: બરાબર.
1: तो आ नहीं सकती की तो मोहन भाई आ तो बहुत आवश्यक है कि

કિસાન ભાઈઓ, ભજનને બાદ હવે આપણે વાત કરો જૈવિક ખેતીને લાભને વિશે. મેં કિસાન ભાઈ દેખો, આજે ખેતરની જે લાગત હે, મિટ્ટીની જે ઘટતી ઉર્વરતા હે, પ્રાકૃતિક જે સંસાધન હૈ,

0: સંરક્ષણ ને લઈને કિસાન નવી ની જે ટકાઉ કૃષિ પદ્ધતિ હે એને અડી બડી રોથકો હે એણમેસ એક હે જૈવિક ખેતી. કિસાનભાઈ, જૈવિક ખેતી કૃષિ ની એક એવી પદ્ધતિ હે જેણમે ખેતર ની જે ઉર્વરતા હે એને બનાવીને રાખવા બદલે ને ફસલ ઉત્પાદન બદલે આપણે મુખ્ય રૂપ થકી ગોબર ની ખાદ, કમ્પોસ્ટ, હરી ખાદ, ફસલના અવશેષ, જૈવ ઉર્વરક ને જૈવિક કીટ પ્રબંધન આવા જે ઉપાય હે એને અપનાવો. આણમે રાસાયણિક ઉર્વરક ને કીટનાશક ઉપર જે નિર્ભરતા હે એને કમ કરવાનો પ્રયાસ થાય તો જૈવિક ખેતી થકી કિસાનોને બહુ સારા લાભ મળી શકે. જેમાં પહેલો લાભ હે મિટ્ટીની સેહતમાં સુધાર. કિસાનભાઈઓ, કમ્પોસ્ટ, ગોબરની અચ્છી થકી હડેલી જે ખાદ હે ઓર હરી ખાદનો જે પ્રયોગ હે એને થકી મિટ્ટી મેં જૈવિક પદાર્થ એને બઢોતરી થા. આને થકી મિટ્ટીની જે સંરચના હે ઓર પાણીને રોકીને રાખવાની જે ક્ષમતા હે એને સુધાર આવે. બીજું લાભ, અગર કિસાન જૈવિક સંસાધનો સહી તરીકાથી ઉપયોગ કરે તો રાસાયણિક ઉર્વરક ને કુછ કૃષિ રસાયણ જે હે એના ઉપર જે ખર્ચો થાય એને કમ કરી શકે. જૈવિક ખેતી થકી મિટ્ટી, પાણી ને ખેતરનું જે પારિસ્થિતિકી તંત્ર હે એને ધ્યાનમાં રાખીને ખેતી થાય, ફસલના અવશેષોનો સહી ઉપયોગ થા ઓર જૈવિક પદાર્થ ખેતરને પાછું આલવું આ જૈવિક ખેતીને અંતર્ગત સંભવ હે. આ જૈવિક ખેતીને મહત્વપૂર્ણ બનાવે. એમને એમ કિસાન ભાઈઓ, ફસલ ચક્ર, મિશ્રિત ખેતી, જૈવિક કીટ પ્રબંધન આવા જે ઉપાય હે ઈ ખેતને જે ઉપયોગી જીવ હે યા જે સૂક્ષ્મ જીવ હે એને બદલે એને અચ્છો વાતાવરણ બનાવવામાં ભી મદદ કરે. તો એવામાં આપણું કિસાન ભાઈઓ જે જૈવિક ખેતી હે ઈ કીટ ને રોગ ને નિયંત્રણ માં ભી સહાયક થઈ જાય. કેમ કે જૈવિક ખેતી માં કીટ નું નિયંત્રણ બદલે ફસલ ની નિયમિત નિગરાની, ફસલ ચક્ર, મિશ્રિત ખેતી, યાંત્રિક નિયંત્રણ, ફેરોમોન ટ્રેપ ઓર નીમ આધારિત જે ઉત્પાદ હે ઓર જે ઉપયોગી જૈવિક એજન્ટ હે એનો ઉપાય જે હે એને આપણે અપનાવી શકે. તો કિસાન ભાઈ, દેખો કયા ભી જૈવિક ઉત્પાદ મેં યા જૈવ કીટનાશીનો પ્રયોગ અગર આપણે જે એને બદલે અનુશંસા થાય એની હિસાબે માત્ર ઓર જે વિશેષજ્ઞ હે એની જે સલાહ હે એને હિસાબ થકી ઉપયોગ કરંગા, પ્રયોગમાં લાવંગા તો આને થકી લાભ થાગા. ઓર કિસાન ભાઈ અગર જૈવિક ખેતી શરૂ કરવાનું સોચે તો સપ્તકી પહેલા તો કિસાનને આપણે ખેતરની જે એની પ્રકૃતિ હે એને સમજવાની આવશ્યકતા હે. આને બદલે આપણને મિટ્ટીની જાંચ કરાવી જોઈએ. એના હાથે જે ઉપલબ્ધ જૈવિક જે સંસાધન હે એનો ભી આપણને આકલન કરવું જોઈએ. ઓર એને બાદ ખેતરમાં ફસલ ચક્ર અપનાવવું, દલહનની ફસલને સામેલ કરવું, કમ્પોસ્ટ યા જે અચ્છી હડલી ગોબર ખાદ હે એનો પ્રયોગ કરવો ઓર ફસલોનો જે અવશેષ હે એનો સહી પ્રબંધન કરવો આવા જે કદમ હે આપણે ઉઠાવી શકો. જૈવિક ખેતી અપનાવવા સમયે આપણને જલ્દબાજી ભી નહીં કરવી જોઈએ. ખેતરની જે પરિસ્થિતિ હે, બજારની જે માંગ હે એને દેખતે જઈને ચરણબદ્ધ તરીકા થકી આપણને આગળી વડવું આણમે કાફી ઉચિત રહેગા. ઓર એક ઓર મહત્વપૂર્ણ વાત હે કિસાન ભાઈઓ, કે કિસાન આપણી ઉપજને પ્રમાણિત જૈવિક ઉત્પાદને રૂપમાં અગર બજારમાં વેચવો ચાહે તો એને બદલે જે નિર્ધારિત જૈવિક માનક હે ઓર જે પ્રમાણનની પ્રક્રિયા હે એની જાણકારી આપણને અવશ્ય લઈ લેવી જોઈએ. તો કિસાન ભાઈઓ, દેખો જૈવિક ખેતી કેવલ રાસાયણિક ખાદ ઓર દવાઈને પ્રયોગ કરવાથી એને થકી છોડવાનું કામ નથી, પર આપણા ખેતરની મિટ્ટીની સેહત, પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ ને સંતુલિત કૃષિ પ્રણાલીને અપનાવવાની એક સોચ હે. તો એટલે આપણને હંમેશા યાદ રાખવું હે કે સ્વસ્થ મિટ્ટી, સ્વસ્થ ફસલ ને સ્વસ્થ ભવિષ્ય આ ટકાઉ કૃષિની યા ટકાઉ ખેતીની પહેચાન હે. કૃષિમાં કોઈ ભી નવી પદ્ધતિ અપનાવવાના પહેલે આપણને આપણે ક્ષેત્રની મિટ્ટી, જલવાયુ, ફસલ ને બજારની જે સ્થિતિ હે એને ધ્યાનમાં રાખીને ઓર કૃષિ વિશેષજ્ઞની સલાહને મદ્દેનજર રાખીને આપણને આ જૈવિક ખેતી કરવું જોઈએ, જેનાથી આપણને કાફી લાભ મળી શકે. તો આ તો રહી જૈવિક ખેતીથી કે લાભની વાત. વાત અગડી કર પર એને પહેલે આ સંદેશ સાંભળી લો.
1: दोस्तों।